0: હોમે દુબડા પન્ની તેન હોમે દુબડા પન્ની
1: હોમે દુબડા પન્ની તેન હોમે દુબડા પન્ની
0: તેન હોમે દુબડા પન્ની તેન હોમે દુબડા પન્ની
1: હોમે દુબડા પન્ની તેન હોમે દુબડા પન્ની
0: બિન હર નામે કો મિત્ર નહી
1: બિન હર નામે કો મિત્ર નહી
0: ઓ બિન હર નામે કો મિત્ર નહી
1: હર નામે
0: કો મિત્ર નહી કો મિત્ર નહી કો મિત્ર નહી
1: કો મિત્ર નહી
0: બિન હર નામે કો મિત્ર નહી
1: બિન હર નામે કો મિત્ર નહી
0: વિચાર દેખા હર જની
1: વિચાર દેખા હર જની
0: વિચાર દેખા